રાખે ત્યોરીએ મુકત પુગત જુગત તેરી સેવા જિસ તું આપ કરાય તહાં બેકુંઠ જય કીર્તન તેરા તું આપે સર દાલાય તહાં બેકુંઠ જય કીર્તન તેરા તું આપે સર દાલાય સિમર સિમર સિમર નામ જીવા